0: જી જનાબ, વેલકમ બેક. ચાઈસ તમે છોડે મારે છડ્યો કહર થઈ ગયો જનાબ. કહર અહીં જબરદસ્ત એક ટ્રેક તમે બધાયો છે આ પાંજે એકડે જબરદસ્ત કોલર જી ફરમાઈશ છે. તમામ ભી અસાંગે કોલ કરી શકો થા 03000113488 તે અસાંગે કોલ કયો, અસાંગે એસએમએસ ભી કયો 8881 તે ટાઈપ કયો એસકેઆર મેસેજ મે વની કરે ટાઈપ કયો એસકેઆર અહીં મેસેજ ટાઈપ કયો ઉન જે બાદ સેન્ડ કયો 8881 તે વઠું તા હણી શો જી નેક્સ્ટ કોલ દેસું થા સા સબની સા જડ જે કો હે લાઈન તે કેર આહે તા. હેલો, અસલામ અલૈકમ.
1: વાલેકુમ અસલામ.
0: જી જનાબ, મુજા પ્યારા ભા મીઠા ભા કેર અસા સબની સા ગડ.
1: નિયાઝ અલી કલોડો જિલ્લા નૌશેરો ફલોસાલ કો કંડિયારો.
0: નિયાઝ અલી કલોડો. મેહર અલી કલોડો સાહેબ, તાજી આવાજ સફાલ કી પે છે. મેહર સાહેબ, કેડા હાલ ચાલ? ઠીક ઠાક આહે. નૌશેરો ફિરોઝ જરા સબ કેડા હાલન મે આહે?
1: અલહમદુલિલ્લાહ, દુઆ હે તાં કી તાં બધાયો.
0: ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. નૌશેરો મે થદીયું થદીયું હવાઈ હલન થયું? ગરમી ભી તો પાંચ અસર દેખાડી દી ના દા. હવે વંજણ વાળી આ તો કાવડ તો કંદી ના ગરમી. હા, તો મેહર સાહેબ યુ બતાવો કેડો ગાનો બોલણ ચાહતા મુજે શો મે આજ?
1: કરો મુંજો બાવા માં અમીન કલોડો, મુંજો દોસ્ત નિસાર કલોડો, અફઝલ કલોડો, ઇરફાન સેડે કે તલબ દે કે બતાઈ રહે ને તાંગ ટીમ કે દે સલામ.
0: વાલેકુમ અસલામ, થેન્ક યુ મેર ભાબ. નોશરો ફિરોઝ કા તાં સંગે કોલ કઈ, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ, મહેરબાની. જી જનાબ, હમારે સાથે મેહર સાહેબ ફ્રોમ નૌશેરો ફિરોઝ. આપ હમે કોલ કર સકતે હૈ જનાબ, કહીં ચાહે કહીં પર ભી આપ હમે સુન રહે હૈ 03000113488 પર. લેતે હૈ શો કી એક ઓર કોલ. અસલામ અલૈકુમ.
2: વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ
0: વબરકાતુહુ.
2: તવારે સત્ર ભટિયા હે.
0: આય હાય હાય, વાહ વાહ વાહ વાહ વાહ વાહ.
2: તો કરે તાર મે કી સિંગલ મે કી દે.
0: વાહ વાહ વાહ વાહ વાહ.
2: તો કે બબુ કે દે હરુ કે માઈન્ડ કે મજા કરી.
0: વાહ વાહ વાહ, જબરદસ્ત. ક્યા
2: ભાઈ, સજણ ચાચર ફોટો ડ્રાગે કે કો ગનાયા.
0: સજણ ચાચર સાહેબ, કેડા હાલ ચાલ આઈન? તમારો નાલો ઇલાહી પ્યારો વા. સજણ ચાચર સાહેબ, તાજી શાયરી તમામ ઘણી પ્યારી હોઈ. ઉમીદ હે તે તમામ બિલકુલ એક જબરદસ્ત આઈ પરફેક્ટ ઇન્સાન હું. દાબ જી જી જી સિર રખે સજણા ની બાહ હોવે તો એ ગાના કે ભલા સજણા ની બાહ હોવે. ઓકે, પીપલા ની છા હોવે, સજણા ની બાહ હોવે. ઓકે ઓકે ઓકે, કેજે નાલ કરના ચાહો? અચ્છા, ઠીક આ સજણ ભાઈ, માં તાંકે હેકુડી બ્રેક આહે, ગાનો આહે, ન્યૂઝ બ્રેક આહે, પોઈન્ટ બાદ યો ગાનો ઇન્શાલ્લાહ તલા બુધાયંદમાં. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. બિલકુલ જનાબ, હમારે સાથે બહુ પ્યારે ભાઈ સજણ ચાચર ભાઈ, ઓર અબ આપકો સુનવાતે ફૌજી સુમરો કા બહુ પ્યારા સા ગાના રુગોડો જાન ડોહ જાની નસીબન જના હૈ. ગાને કે બધો અહીં ખૂબ સારો જાય કયો.